0: हर रोज दंतारा कितना पड़ता है।
1: किशन's family have toiled here for centuries. He joined the trade when he was just 8 years old.
0: हम 8-10 पीढ़ी से ये आगरिया परिवार है और हमारी जो आगरिया की जिंदगी है वो ऐसी है, बदतर है कि पूरा का पूरा दिन रात लकड़ा कादेव कीचड़ में हाथ जटा के रहना पड़ता है। अगर रात को सो गए तो भी हमें नींद नहीं आती है क्योंकि हमारा पाटा में पानी भरा हुआ होता है और वो कच्ची मिट्टी से बना होता है। कब किस टाइम पे पवन आ जाता है और कब टूट जाता है उसका कोई ठिकाना नहीं होता है।
1: At the end of a good season, Kishan can hope to make between $350 to $500 for his labor. He hopes his son will have a better future.
0: हमारी जिंदगी तो इसमें गई, लेकिन उसको पढ़ा लिखा के कुछ बनाना है, मेहनत मजदूरी कुछ भी करके।
1: For all the hardships, Rudra sees his father's sacrifices differently.
2: पापा की मदद करता हूँ इसलिए अच्छा लगता है। मेरे पापा भी मजदूर गर्व है, उन्होंने पढ़ा नहीं है फिर भी इतने पाटे का काम करके सर काम करके मुझे पढ़ाना चाहते हैं इसलिए।
1: Making salt by hand is exhausting work. Agarias pump highly saline groundwater from deep beneath the desert floor into shallow pans. The water eventually evaporates, leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
3: द्वातरफ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે.
1: A powerful storm tears across the region, leaving much of the community cut off. 5 days later, the full extent of the damage is still emerging. Today, activist Anand Solanki has come to talk to the families and assess the impact.
4: શું થયું હતું? શું ચેવરી? પહેલી વખત ચેવું જોયું? શું?
5: અરે આ બધું ઉડવા જ માંડ્યું તું શું? આ કાગર ને ઝોપડા અને શું ચાલવું એ જ નથી ખબર ને. ભાષણે ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલીને જો ઉભા જામ.
1: Most agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
5: એક આખું વરા નડે અમને, એક વરસ આખું નડે. આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને એ પતે નહીં ત્યાં લગી અમને નડે.
1: Many families were already only just surviving.
4: ये ऐसे कहने वाले हैं कि इस साल हमारा जो 50-60 हज़ार बचने वाला था वो नहीं बचेगा.
1: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
4: आज जे अपने दादा ए मीटिंग राखी है ने एक बपोर पछी आयो बे भाव छोड़म जी अपने पण अगरियाओ ने नुकसान थियो है ए अगरियाओ ने पण कहजो એટલે આપણા એ પ્રશ્નો ને રજૂઆત ને ડીએસ બધા અધિકારી આવવાના એટલે બધાને મીટિંગ નું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવા
6: બધાને કહી દીધું.
1: વર્કર્સ આર નોટ ધ ઓન્લી વન્સ ફેસિંગ લોસસ. રામબાભાઈ ઇઝ અ ટ્રેડર હુ ગેવ લોન્સ ટુ ફેમિલીઝ ઇન એક્સચેન્જ ફોર ધ સીઝન્સ સોલ્ટ હાર્વેસ્ટ.
4: અને મીઠામાં તો
7: મીઠામાં બધું બગડી ગયું.
1: To fetch a good price, salt must be pure white. But the storm has contaminated much of the harvest.
0: તમે મીઠું બતાવો તમને જુઓ. તમે કાલ પમદાળે આયા નતા, જો આવી પરિસ્થિતિ છે.
1: Kishan took loans from Rambabhai.
0: नमक ये वाइट था एकदम बिल्कुल. अब 10 दिन के बाद इसका पारा भर जाता और पारा भरने के बाद हमारी इसकी बिचाई हो जाती और सामने वाला खरीद लेता. लेकिन अब कोई इसको हाथ पकड़ेगा नहीं क्योंकि पूरा का पूरा बेकार हो गया.
1: द स्टॉर्म ऑल्सो डिस्ट्रॉयड हंड्रेड्स ऑफ सोलर पैनल्स यूज्ड टू पंप अंडरग्राउंड सॉल्ट वाटर. फॉर दीज फैमिलीज रिप्लेसिंग देम विल बी इम्पॉसिबल विदाउट टेकिंग ऑन मोर डेट.
8: अब ये नमक बंद हो जाएगा क्योंकि ये पानी खाड़ा में 30-35 से पानी निकालता है. अभी तो ये सोलर है नहीं, पानी कहाँ से निकाले.
1: Kishan says the storm has left him and his family devastated.
0: बच्चे तो रो रहे थे रात को. ना हमारे पास कुछ सुबह में चाय पीने के लिए कुछ भी नहीं था क्योंकि डब्बा डुबली सब उड़ गया था हमारा. हमारे पास कुछ भी नहीं बचा नहीं है. खाने के लिए रोटी भी नहीं बची है. इसलिए हम क्या कर सकते हैं. अब और सरकार से यही अपेक्षा है हमारी कि पूरे के पूरे जो आगरिया